વાત કરા આપા સંયુક્ત પરિવારો એકાકી પરિવાર દોના કી કે ગુણ હોવે કે બાકી કમી આવે. દેખો બહેનો, હર એક સંસાર મે જે કોઈ ભી ચીજ બની હૈ તો ભી કા ગુણ ઓર ભી કી કમિયા દોનો હી હૈ. ઓર સંયુક્ત પરિવાર કી અગર આપા વાત કરા તો દેખો, એકતા મે બહોત શક્તિ હોવે હૈ. આપા વાત કરા અગર ઝાડુ કી, ઝાડુ ને અગર આપા બાંધ કે ઘર કી સફાઈ કરા તો બહોત અચ્છે તરીકે સે હોવે. લેકિન ભાઈ, ઝાડુ અગર ખુલ જાય ઓર ભી કા તિનકા તિનકા બિખર જાય તો બ ખુદ એક કચરો બન જાવે. તો ભી અગર આપા એક ઘર કા અંદર સબ મિલજુલ કે રવા તો આપણી સંસ્કૃતિ, આપણો કલ્ચર ઓર આપણા જો ભી દુઃખ સુખ હૈ બે આપસ મે આપા મિલ બાંટ કે ભી આપણે કલ્ચર ને આપા બચાસ કહા, ભી સંસ્કૃતિ ને બચાસ કહા, ઓર આપણા જો બડા બુજુર્ગા કો સાનિધ્ય આપણા બચ્ચા ને મિલે, જો પ્રેમ આપણા બચ્ચા ને મિલે, ભી કો તો દેખો કોઈ બરાબરી હી કોની હો સકે હૈ. તો ટાબરા ને દાદા દાદી રી ગોદ મે પડને રો મોકો મિલે, અર બાણા સુ બડો આદર કરનો ઓર સંસ્કાર ઓર સંસ્કૃતિ ભી આપણા ટાબર સીખે હૈ. એક સાથ સાથ આપસી પ્રેમ ઓર સહયોગ હૈ વો સંયુક્ત પરિવાર મે બણ્યોડો રહે, સબ પરિવાર મિલજુલ રહે, જીસુ દુઃખ સુખ ઓર સંકટ મે મજબૂત સહારો એક દૂસરા કો બણે હૈ. તો ઈ પરિવાર કા બહોત સા જો ગુણ હૈ બે આપાને દેખણ મિલે હૈ. એક સાથ સાથ અગર કોઈ આર્થિક ભાર આગ્યો ઘર મે તો ઈ મે જદ આપા સારા મિલ કે રવા તો ખર્ચો હૈ વો ભી આપસ મે બંટ જાવે ઓર સબ જણા બિન મિલ બાંટ કે ભી આર્થિક ભાર ને કમ કર લેવે. સાથ સાથ ઘર મે હમેશા જો આપણા એક જીત કો જંજાળ બન્યો રહે, ઘર સા બહાર જામા બચ્ચા અકેલા હૈ તો ભી કી બિલકુલ ભી આપણને ટેન્શન તનાવ કો નહીં રહે, ક્યુંકી આપણા જગા ઘર મે બુજુર્ગ રહે, બે બા બચ્ચા કી દેખભાળ કરે ઓર આપા નિશ્ચિંત હોકે આપણા કામ હૈ પર જા સકા હા ઓર કામ હૈ વો અચ્છે તરીકે સે કર સકા હા. ના દિમાગ કા અંદર તનાવ રહે, ના હી કોઈ ચીજ કો જો આપણે ચિંતા ફિક્ર હૈ બા રહે. ભી કે સાથ સાથ અગર આપા એકી કમીએ કી બાત કરા, નુકસાન કી બાત કરા, તો બડો પરિવાર હોણ શું આપણી મરજી રો નિજી જો પર્સનલ આપા બાત કરા વો સમય આપણને કમ મિલે. લેકિન બહેનો, અગર આપણા ટાબરા ને અચ્છે સંસ્કાર મિલ રહે હૈ તો યા કમી કમી કોની કહી જાવે, ક્યુંકી જો ઘર મે મિલજુલ કે અગર આપા રહા હા તો ભી કો બહોત બડો લાભ હૈ આપણને દીર્ઘકાલ મે મિલે હૈ. ઓર જો એકલ પરિવાર મે જે બચ્ચા રહે હૈ બે ફોન સે ટીવી, ટીવી સે ફોન, ક્યુંકી જો માં બાપ હૈ બે બહાર કામ કરે ઓર બચ્ચા ઘર કા અંદર રહે તો બન ના તો અચ્છે સંસ્કાર મિલ સકે, ના બાકી અચ્છી દેખભાળ હો સકે, ના બાકી અચ્છી પરવરિશ હો સકે ઓર ના હી બાકી ખાન પીન કા અંદર કેર હો સકે હૈ. તો ઈ કમી ને આપા કમી ને માન કે એક તરીકે સે આપણે જો ભી ઘર કા અંદર હી રહે કે આપસી મેલજોલ સે હી ઈ નિજતા ને આપા પા સકા હા. ભી સાથ સાથ કઈ બાર દેખા હા કે સંયુક્ત પરિવાર કા અંદર જદ એક આપણા મારવાડી માં કહાવત હૈ કે બર્તન જદ ઇકઠ્ઠા હોય તો બે બાજે ભી ના કોની રહે, તો આપસી મતભેદ હો જાવે, ટકરાવ ભી હો જાવે, લેકિન આપસ મે મિલજુલ કે ભી ટકરાવ ને દૂર કર્યો જા સકે હૈ. તો કઈ બાર દેખા કે ઘર મે બહુ સારા આદમી જદ રહે તો બાકી સોચ ભી અલગ અલગ હોય, જીસુ છોટી મોટી નોક જોક હૈ બા હો જાયા કરે હૈ, તો ભી નોક જોક ને દૂર કરકે આપા સંયુક્ત પરિવાર ને હી આગે કે લિયે મહત્વ દેવા, તાકી આપણા ટાબરા કે લિયે ઓર આપણા લિયે અચ્છી રહે. ઘર મે હમેશા